મિલન ગીતે સિંગલ ચિત્રપટ સંગીતે અમરનીય રસાયક નાતા વલ્પોલકે હંડ્રેડ તીન એ અમરનીય પિરિસુદ નિર્માણશીલી હદવતટ સુજોમ લંગાવીન શબ્દ હંદ રાહુ મૂકાળી ગીતે તુલી હોદમ દેન મે ગીતે અસુ વિટ હિતટ એને ચિત્રપટ એક દર્શનયક નિયંદ રાત્રિ સંદેલી સા એ અતરી ગલાયન સુવંદ પીરનું ગાયન સરળ રિધમ્યક નેવઈ એક ગીતેટ ગમનક વર્ણ્યક સા સિનેમા લોકે અમરનીય ગીત કરન શબ્દ્યક લતા વલ્પોલગે હંડ મે ગીત આન કિનાટ લોકે વિવૃત વેનવા સુવંદ સાંસુન સા સિનેમા રસેન પીરનું મે ગીત લંકા રેડિયો ઓબ વેત હંદ રાવુ મૂકેલી Heute bringen wir Ihnen ein Lied, das die Atmosphäre klassischer sri-lankesischer Filmkunst wunderschön einfängt. Gesungen von Lata Walpole und R. Muthusamy, musikalisch gestaltet, trägt eine besondere Ruhe und Eleganz. Es ist ein Stück, das die Magie alter Filmzeiten zurückholt. Warm, ruhig und volle Atmosphäre. Yes. Pussy by Lanka Radio. Lata Walpole.

મીરા ગીત એની સિંગલ ચિત્રપટ સંગીતે અતિશય લાવણ્યમત ગીત ધર્મદાસ વાલપુરગે ગેમરૂ પીરસુદ હંડત લતા વાલપુરગે મુર્દુ સુવંદ પીરનું ગાયન તેગતુન દિલિંદા ઉદેકીન મેં ગીતે સિનેમા લોકે સુવંદ કરગનેનો મેં ગીતે અસુવિટ હિતટે એની ઉદાસન કિરીલ્યક વગે મુર્દુ વર્ણ સાંસુન નિયાંડ હદવતટ સેમિંગ ગલાયન સંગીતે સંગીતે મેં ગીતે દેન હેંગીમ અતિશય વિશેષાય સરળ રિધ્મ્યક નવે એક ગીતેટ વર્ણ્યક ગમનક સહ સિનેમા રસે ગેન શબ્દ્યક ધર્મદાસ સહ લતા વલ્પલગે હંડ દેક એકતુ વેનવિટ મે ગીતે આહન કિનાટ નવ લોકયક વિયુટ વેનો સુવંદ સંસુન સહ પરણ સિનેમા રસેં પિરુનુ મુત્તુસામીગે સંગીતેં રસવત વેન ગીય દેન ઓબટ લંકા રેડિયો વેતિ તિલિંદા ઉદય Heute hören wir Sie ein Lied, das die elegante Stimmung klassischer Sri-Lankesischer Filmzeit zurückbringt. Dilinda Ude gesungen von Dharmadas Walpole und Lata Walpole. Our Muthusami Musicals trägt eine besondere Ruhe und eine Wärme, filmische Atmosphäre. Dharmadas Stimme bringt Tiefe und Klarheit, während Lata Walpole eine weiche, leuchtende Farbe hinzufügt. Gemeinsam wirken sie wie zwei Stimmen, die eine Filmszene zum Leben erwecken, ruhig, gefühlvoll und zeitlos. Jetzt für Sie, Lanka Radio, Dilinda Udaya.

મિલન ગીતે પનસભાઈ કાલી સિંગલ ચિત્રપટ સંગીતે સુંદ પીરનું અતિશય મનોરમ ગીત લતા વલ્પોલગે હંડટ તિયને મૃદુ સુંદ પીરદુ શબ્દે સા ગીતે અલંકારત્વે સંદ કોમલી તુલિન સેમિંગ દુર્તેનો મે ગીતે અસુવિતે હિતતે એને સંદ એલિયન પીરનું રાત્ર નિયંદ સંસુન સિનેમા લોકે રસબર ગીયક એકતુલા અતિમોતા મુત્તુસામીગે સંગીતે મે ગીતેટ દેન રસે અતિશય સરલાઈ એ ગીતેટ ગલપનાવડી મૃદુ રિધમ્યક સેમિન ગલાયન વર્ણ્યક સા ઇદ્દા નમસે પનાય દશકે સંગીત રસે ગેનેન શબ્દ તથા વલ્પલગે ગાયને મે ગીતેટ દેન આલોકે હુંગક વિશેષાઈ સેમિન સંસુંગ હદોતર લંગાવેન એંગીમા અદ મે ગીતે ઓબે દવસ્તર સુંદરપિનુ સિનેમા રસયક ગેનેનો તંકા રેડિયો વેં સંદ કોમલી ગીતે Next lead, the classic film site Sri Lanka's and it took aus dem Jahr 1955 Pola Ruhe und Eleganz Sandakomali gesungen von Lata Walpole wirkt wie eine sanfte Filmszene unter Mondlicht. Walpolas Stimme trägt eine besondere Weisheit und Klarheit, die das Lied wie einem stillen Moment im Kino erscheinen lässt. Ein Lied, das Atmosphäre der alten Filmwelt wieder lebendig macht und eine warme, gefühlvolle Ruhe senkt. Jetzt für Sie bei Lanka Radio, Sandakomali.

મિલન ગીતે શ્રીલંકા ચિત્રપટ ઇતિહાસે અતિશય વિશેષ મોહતક ઇદિરિયટે યાવું ઉત્સવમાં ગાયનકરની ઇન્ડિયા વે સંગીત લોકે દીપ્તિમાં તારકાવ લતા મંગેશકર સિંગલ બાસ આવે એગે હંડટ તિયને અસીમિત પિરિસુદુ બ સેમિંગ હાદરટ વેટન સુવંદ મેં ગીતે અતિશય લાવમત સિનેમા મોહતક બોટ પાત કરલા દેનો લતા મંગેશકર ગે ગાયન સિંગલ વચન વડે ગલપન આવ્યું સેમિંગ ગલા યન સંગીત સુવંદ પિરુનું રિધમે મેં શિયાલ એકતુલા ઇદિરેટ યવું સૌમાં આહન કેનાટ અતિશય વિશેષ અદ્દગીમત દેનો અભિ સુદાન કરા એ ગીતે મેં ગીતે સંગીત સપ્યાને એસ દર્શનમૂર્તિ મેં ગીતે અતુલતુના સરસુલન ચિત્રપટી મેં લતા મંગેશકર ગે સિંગલ ગીતે ઇદિરેટ યમું સૌમાં.